સ્થાપાઈ. દક્ષિણ આફ્રિકામાં અવૈધ પ્રવાસકો વિરોધમાં પ્રદર્શનકારીઓ સડકમાં ઉતરેલા છે. વિદેશી નાગરિકોનું હિંસા ભડકીને સકને ચિંતાના માસ દેશભર હજારો પ્રહરી પરિચાલન કરિયેકો છ. દરબારમાં પ્રદર્શનકારી મધ્ય કેહીલે પરંપરાગત હતિયાર લાઠી બોકેકા છન્. અભિયાનકર્તાહરૂલે કાગજાત વિહીન સબૈ પ્રવાસીહરૂલે દેશ છાડ્નુ પર્ને ભન્દે દિએકો અનૌપચારિક સમયસીમા સમાપ્ત ભએકો છ. હિંસા ર ધમકીબાટ બસ્ન ધેરै અપ્રવાસીહરૂ પહિલે નૈ ત્યાંબાટ અન્યત્ર ગઈસકેકા છન્. સ્પેનકા સમાજવાદી પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝે આજકો સમય સીમા ભીતર 10 લાખ ભન્દા બઢી કાગજાત વિહીન આપ્રવાસીહરૂલે કાનૂની હૈસિયતકા લાગી આવેદન દિએકો બતાએકા છન્. ઉક્ત કાર્યક્રમ અંતર્ગત કમ્તીમાં 5 મહિનાદેખી સ્પેનમાં બસોબાસ ગર્દી આવેકા ર આપરાધિક અભિલેખ નભએકા સબૈ આવેદકલાઈ નવીકરણ ગર્ન મિલ્ને બસોબાસ અનુમતિ પ્રદાન ગરિનેછ. સુરુમાં કરિબ 5 લાખ આવેદન આઉને અનુમાન ગરિએકો થિયો. કતારકો વિદેશ મંત્રાલયે કતારમાં રહેલા અમેરિકી દૂતહરૂ ર ઇરાની વાર્તાકારહરૂ બીચ આગામી કેહી દિનમાં પ્રત્યક્ષ ભેટવાર્તાકો કુનૈ તારીખ નરહેકો જણાએકો છ. બરુ અમેરિકી પ્રતિનિધિહરૂલે કતારકા મધ્યસ્થકર્તા ર સરકારી અધિકારીહરૂસંગ છલફલ ગર્નેછન્. ર 8 દિનભિત્ર દોસ્રો પટક યુક્રેનલે મસ્કો નજીક રહેકો રણનીતિક રૂપમાં અત્યંત મહત્વપૂર્ણ એઉટા સેટેલાઇટ સંચાર કેન્દ્રમાં આક્રમણ ગરેકો છ. યુક્રેનકા રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીલે ડુબના સ્થિત ઉક્ત કેન્દ્ર રૂસલે જાસુસી ગર્ને તથા યુક્રેનમાં રહેતા આપણા સૈન્ય ગતિવિધિ સમન્વય ગર્ન પ્રયોગ ગરિરહેકો બતાએકા છન્. યુ બીબીસી નેપાલી સેવા હો.